ટ્યુન કરી છે આપણ મને 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કનેક્ટ દિલ સે દિલ તક કોયલ આપણ મને કા સાથ રહ્યા છે આજ રહી બ્યુટીફુલ મોર્નિંગ ડે એન્ડ આજ રહી સકળ રે અમે કથાવાર્તા જારી રખી છે વર્ષા દિન અછિ મને વર્ષા ભાગ હે છે બહારે આઉ આઉ આપણ કો મન રે અનેક છે સ્મૃતિ તેબે આપણ કો મન ર સ્મૃતિ ભીતર આઉ ગોટી સ્મૃતિ સાઉન્ટીબા કો આજ મુ ચેષ્ટા કરું છી આઉ જાણીબા કો ચેષ્ટા કરું છી જે એમતી કેબે હેઇથિલા લાસ્ટ ટાઈમ કે આપણ ગોટે દિન ફોન બિના રહીતિલે ସେମିତି କିଛି ମେମୋରି ଯଦି ଅଛି ଆପଣଙ୍କର ଯଦି ସେମିତି କିଛି ଘଟଣା ଘଟିଛି ଆପଣଙ୍କ ସାଙ୍ଗରେ ଯଦି ଫୋନ୍ ବିନା ଆପଣ ସହଜରେ ଗୋଟେ ଦିନ ବିତେଇ ପାରିଛନ୍ତି ତାହେଲେ ମୋ ସହିତ ସେୟାର କରନ୍ତୁ 0671230315 ନମ୍ବରରେ କଲ୍ କରି ଦେଖିବା ଆଜି ଦିନର ଫର୍ଷ୍ଟ କଲ୍ଟି କିଏ କରିଛନ୍ତି।